0: North, South, 95.6. East, West, 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: दर रोज 10 थी 11 आवो अमारी साथे
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
1: RM3 Manoranjan Radio.
3: નમસ્કાર શ્રોતા, હું છું અમિત અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે. રેડિયો મનોરંજનમાં પ્રસારિત થતો તમે સૌ કે મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે શુક્રવાર અને આજની તારીખની વાત કરીએ તો આજે છે 19 જૂન અને સ્ટુડિયોની ગલિયાણમાં 10:01 થઈ ગઈ છે. તો કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને ભાઈ શ્રોતાઓ, કહેવાય છે ને ઈશ્વર જ્યારે આપે છે ત્યારે સારું આપે છે અને નથી આપતો ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે. પણ જ્યારે રાહ જોડાવે છે ને ત્યારે તો સૌથી ઉત્તમ ફળ આપે છે. એટલે કહેવાય છે ને કે ભગવાનની જ્યારે આપણે વાત કરીએ, ભગવાન જ્યારે આપે છે ત્યારે સારું આપે છે અને નથી આપતો ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો પણ આપણને આપે છે. અને જ્યારે લેટથી આપે છે અને રાહ જોડાવે છે ને ત્યારે સમજવાનું કે તમને સૌથી ઉત્તમ ફળ મળી રહ્યું છે. એટલા માટે કહેવાય છે ને કે ભાઈ ધીરજ રાખો, ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે. જ્યારે આપણે ઉતાવળમાં કંઈ નિર્ણય લઈએ છીએ ને ત્યારે કંઈક ખરાબ નિર્ણય લેવાઈ જાય છે. એટલે શાંતિથી જ્યારે જે નિર્ણય લઈએ છીએ એનું પરિણામ પણ આપણને સારું મળે છે. તો આજે શુક્રવારનો દિવસ છે તો આપણે એક સુંદર મજાનું એક ભજન લઈ લઈએ માતા રાણીના ચરણોમાં કાવ્યા લીમાઈના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

અમારી સ્ટુડિયો નીકળ્યામાં 10:10 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ગુજરાતી કાર્યક્રમમાં તમારો અને અમારો સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો આજે શુક્રવારનો દિવસ છે, તો આજે અમે તમારા માટે થોડા ગરબા અને થોડા રાસ અને થોડા ગીતો લઈને આવ્યા છે, મિક્સ કલેક્શન લઈને આવ્યા છે ગુજરાતી ગીતોનું. આજે તો સુંદર મજાનો આગલો ગરબો લઈ લઈએ ફરીથી આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલો ગુજરાતી કમ્પાઇલેશનમાંથી 2025 નો અન્ય વે.

0: આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ જ્યારે જે વ્યક્તિ મનથી શુદ્ધ અને વેરભાવથી મુક્ત હોય એના પર સંકટ આવે ત્યારે કોઈ સાથ આપે કે ના આપે પણ ઈશ્વર જરૂરથી સાથ આપે છે ને. એટલે કહેવાય ને કે જ્યારે તમારા મન તમારું જે વ્યક્તિનું મન શુદ્ધ હોય છે અને વેરભાવથી મુક્ત હોય છે ને તેમની સાથે કોઈ વ્યક્તિ સાથ આપે કે ના સાથ આપે પણ ઈશ્વર સાથ આપવા માટે જરૂરથી આવી જાય છે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ભાવ્ય સાહિરના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે 2025નું ઓન યોર વે.
1: મારી શક્તિ સ્વરૂપા શક્તિ સ્વરૂપા મારી જગદંબા મારી જગદંબા વિષ ભુજાળી કંકુના પગલે રમવા આવતી ચૌદ ભુવનમાં તેજ પથરાવતી આવો નવરાતે મારી માવડી જોગમાયા જોગમાયા જોગમાયા

આપણી ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ગુજરાતી ગીતોની મજા મારતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ એવું છે. એક સુંદર વચન આગલું ગીત લઈ લે. ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું 2025 નું ગીત છે ઓન યોર વે.

0: પીકે?
1: યસ મમ્મા.
0: પાપા બોલાવે છે. કમ ઓન માય બોય.
1: કમ ઇન.
0: પીકે ને બાય કહ્યું?
1: બાય પીકે, સ્ટોરી હજી બાકી છે.

સ્ટુડિયોની ગલેરમાં 10:31 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. દર્શોતાઓ કહેવાય છે ને, બનાવવો ઘણું અઘરું છે અને સાચવવું એનાથી વધારે ઘણું અઘરું છે. પછી એ પૈસા હોય કે પછી એ સંબંધ હોય, બંને વસ્તુને ચલાવવું અને સાચવવું ઘણું અઘરું છે. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધી સંદર્ભ છે. આગલું ગીત લેવામાં આવ્યું છે ઐશ્વર્યા મુજબદારના અવાજમાં 2025 નું ઓન યોર વે.

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ જીવનમાં ત્યાં સુધી જ નમો જ્યાં સુધી સંબંધોમાં માન અને મનમાં આત્મસન્માન સચવાઈ રહે છે. કે લાઈફની જ્યારે આપણે વાત કરીએ જીવનમાં ત્યાં જ આપણે નમવાનું જ્યાં તમને માન અને સન્માન મળે છે ને અને મનમાં આત્મસન્માન હોય છે. તેની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમના સુંદર મજાના આગલું ગીત લઈએ. ગીતા રબારીના અવાજમાં લેવામાં આવેલું 2025 નું ઓન યોર વે.

એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે પ્રિયંકા ખેરના અવાજમાં લેવામાં આવેલું. એની સાથે અમે તાના આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.

0: તો હું ગયેલો જૂના બેદ કરેલાકમાં જે હઈ હઈ રજિસ્ટ્રી મેં લખી તો તું લાલીને દે લેવો બધું હાલ હૈ અમર લખા કે હું માજે દાલે હિયા હઈ એડમિટ કરી કે હું એડમિશન જઈશ એમને બોલે છે એ લેખો લો અમે તો પહેલા ચીજ પૂરી ના એક લાખ દેસન્સ માં કાં બા તો અબ તોરા બોલબો હમ કે ઓકર તો લાખ દેસન્સ નહીં બા તો ફિર લાકે મેં રહેલો પુનારી એક દિન હું આ લાકે દે લેવો તો બોલી લાખ દેને સંસ નહીં રહી તો હમને તો નહીં સકબ સે દાલે આલો દેખબા આદમિત કરે કે એગો લૈકા કે ચાહે ઓકર લાખ દેને સંસ અબ દેખીલા સંસ સિફ નહીં વાક્સેં કરે કે હા વાક્સેં કરવામાં જે એગો લૈકા કે યા હુઈ અદમિયા કે કપમાં જે ફેક માં જે હઈ જન્મ લેલક તો લાખ દેને સંસ માંગેલન સન દેખલા ઓકર લેમ્પોર્ટન્સ એગો છોટા સન પાપીએ મે કેતના ઓકર બડા ચીજ અબ એ નહીં ડિસ્પોન્સેર મેં જઈબો
1: હા
0: અભી તો હૈયા બતા કુમાર જે પોશું કે વિષયમાં કબ જઈબા તો આદમી કે બોલે ભૈયા હમ જાનત હૈ સુસંતા મેં તો પોશું મિલે મિલે બતૈયા તો બોલે કાં તોર લાગ દેને સંસ બા કે તું સુસંતા હોય તો હું દેખલા દેખલા કબ જીસ બોસે લે વાક્સિન લે કોલ યા કુછ કે અબ પહેલા દેખીલા સોકર પાસપોર્ટ અબ પાસપોર્ટ કે પાસપોર્ટ કે તને કુમાર જે કબ આફ્રિકા શું કરબા તો હું તો માંગેલા
1: સબ
0: તોર એગો લાગ દેને સંસ દીક કિતના ઓકર લે ઇમ્પોર્ટન્સ અબ સિર્ફ યા નહીં અબ તોરા મન બ વાયાઝે કરે કે પાસપોર્ટ દેખ લેલા બસ કે કુમાર જે દુસર દેશ મેં કબ તું જાન હતો જાત હો તો હું તો તોરા દે કે ચાલા કિસે કો પાસપોર્ટ નીકળબ હું તો પહેલા ચીજ હું તોરા એ બોલેલા સબ ચીજ ના મુમ કોઈ
1: કાતે દસ્તે માંગેલા
0: હાય તે હિયા લાગ દેને સંસ દેખલા કોન ચી હઈ હોવેલા અબ દેન્યા તે મેને કહું જાણે દેખો તો હું વક કા હોતા એક આદમી કે લાગ દેને સંસ નહીં રહી તો કિસે ગો બંક લા બંક કો મેશાલ મે જાકે ગો કોંત ખોલી હું ના માંગેલ અનસન બોલી તોર નામ કા હ
1: તો બોલી એટલે
0: કતે દા ચીતે દ રાહે ર લાધરેસ કોને બા કહા કુ મજે રહેલા તે ઈ સબ ઇમ્પોર્ટન્ટ
1: દેલે યુટિલિટી બિલ ભી માંગેલ અનસ કે કહા કોન રહેલા કોન લોન ઉલે બતા ઈ સબ ચીજ માંગેલ અન જા
0: કા તે આ વિલા લાગ દેને સંસ ઓકર લેપોટન્સ અબ ફિની કરી કે દેખેલા સ લાગ દેને સંસ કે લેપોટન્સ સે તબ જન્મ ઉ અદમિયા ઈગો મિને હ યા ઈગો માઝે હ
1: ઈ ભીવા
0: પશુકર મિને હવા સે દાંડો આજુતે કરબર માઇનસ કરબર કબ ને હોલ બ કબ કર લી હોર તો જાન ગઈ બગો મિને હ યા એગો કુમા જે હઈ માઝે હ તે દેખલા અભી ઇ રવિ ફિલ ને હોલ બા હમની આપસ કુમા જે ગોલ બસ એ યુ કે આઈ મે લાખ દેસે લાખ મોયાસ આર હમની આપસ આફિદા પી દે સિક્સ શો મે કાહી સબ ચીજ બહુત ઇમ્પોર્ટન્ટ
1: चला तो हमने के जो आज के कार्यक्रम बा आज की चर्चा यहाँ पर समाप्त हुए जाता हमने के वकील जी कपिल देव रघुनंदन जी के बहुत बहुत धन्यवाद हमने के कार्यक्रम में जब भी आवेला हमने के इतना कुछ समझावेला सिखावेला बहुत कुछ बात जो हमने नहीं जानी ला जा बहुत चीज़ से हमने अनजान है जा तो हमने के ये सब सिखावे खातिर बहुत बहुत धन्यवाद और चला तो प्रिय श्रोताओं हमारा जो कार्यक्रम है आज की चर्चा यहाँ पर समाप्त होता है आपने हमारे कार्यक्रम को सुना पसंद किया इसके लिए बहुत बहुत धन्यवाद एक और कार्यक्रम के साथ फिर मिलेंगे अभी के लिए आज्ञा दीजिए नमस्ते